આ ફીકા હેપી સ્ટેશન 5 ઓન હિન્દુસ્તાની રેડિયો. કામ જો આપકો રેડિયો સરે કરાના હૈ કોન્ટેક્ટ કીજીએ 5 ઓન હિન્દુસ્તાની રેડિયો સે. હે અપના બનાને કી કસમ ખાઈ હૈ મિસ્ટર સાનુ એન્ડ અનુરાધા પૌડવાલ દોનો કે આવાઝ મેં આપ ગીત કો સુનેંગે.